ગ્રામ લક્ષ્મી કાર્યક્રમમાં અમારી સવે બહેનોનો સ્વાગત છે. કાર્યક્રમમાં આજ આપકા સાથ આપકી બહેન અંતિમબાલા. સ્વીકાર કરો મારી રામ રામ. બહેનોણ, અભી કોઈ ઘામ જો પડી રોજ જેકાસી હમ સબ ઘબરાઈ રહ્યા છે. યો તાપ હમારા ખેત કી મિટ્ટી અનાજ કે સુખાડના કલેણા બહુત મહત્વ રાખે છે. સાલભર કા ઉપયોગ કલેણ જો હમ અનાજ દાળના મસાલા ભરીને રાખાય ઉનકા એના ઘામમાં સુખાડના સે સાલભર સુરક્ષિત રહે છે. પણ ધૂપમાં સુકાડના કા સાથ સાથ બહેનોન ભંડારિત અનાજ મસાલા નખા સુરક્ષિત રાખના કા લેણા આરું ભી બહુત સી બાતના કો ધ્યાન રાખણું જરૂરી છે. શરૂઆત હોજ અનાજ કી નમી સી. ભંડારણ કા પહેલા અનાજમાં જ્યાદા નમી નહીં હોણું ચાહીજે. આ પુરાણા જો અમારા બુડાડા છે ઉનકી એક તકનીક છે કે અનાજ કા દાંત સી તોડીને દેખા તો કટ કી આવાજ આવજ નો આસાની સી તૂટી જાય. તો એકો મતલબ હોજ કે આમાં હમ અનાજ કા ભંડારિત કરી શકાય. સાથે જહાં ભી હમ અનાજ કા ભરી રાજ વહાં સાફ સફાઈ રખણું ભી બહુ જરૂરી છે. કહીં દરાર હોય છેદ હોય તો ઓકા પહેલા બંધ કરી દેવા તાકી ચૂહા યા અન્ય કીટનાશી ભંડાર ગ્રહ કી સુરક્ષા હોઈ શકે. દાળના કી વાત કરાવે હોણ તો લંબા સમય તક દાળના કા સુરક્ષિત રખણા કા લેણા ઉન પર હલકા હાથથી સરસો કા તેલ કો લેપ લગાઈના ધૂપમાં સુખાડી લેવા ન ફરી એખા ભંડારિત કરા. દાળ નખા ધૂપમાં, દાળ નખી વાત તો હી ગઈ, ચાવલ નખી વાત કરા તો ચાવલ નખા ધૂપમાં નહીં સુકાડવું જોઈએ, કેમકે આશા કરનાથી ચાવલ ચટકી જાય.